0: હાર્દિક નિમંત્રણા.
1: આયુર્વેદ શિરોમણી પરમ શ્રદ્ધેય આચાર્ય શ્રી બાલકૃષ્ણ મહારાજકો 54 શુભ જન્મોત્સવ એવં જડીબુટી દિવસકો અવસરમાં પતંજલિ યોગ સમિતિ સેન્જાકો આયોજનામાં બૃહત રક્તદાન તથા જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ એહી સાઉન 19 ગતે મંગળવાર બિહાન 8 બજે પતંજલિ યોગપીઠ વાલિંગમાં આયોજના ગરીએકો હુદા વાલિંગ સ્થિત સંપૂર્ણ સંઘ સંસ્થા એવં નાગરિક સમાજલાઈ રક્તદાન એવં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગરિમામય ઉપસ્થિતિકા લાગી સાદર અનુરોધ ગર્દછૌ. રક્તદાન કાર્યક્રમ,
0: જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ,
1: આયુર્વેદ ર પ્રકૃતિક સંરક્ષણમાં હાતેમાલો કરો, સ્વસ્થ શરીર, સ્વચ્છ સમાજ ર હરિયાળી ભવિષ્ય નિર્માણ કરો.
0: અનુરોધક પતંજલિ યોગ સમિતિ સાંગસા.
2: સમય કો સાથ માં જેતુ સુનચાંદી પસલ ભૂસાલ પેટ્રોલ પંપ નજીક રહેકો ડિપાર્ટમેન્ટ સ્ટોર સંગ જોડીએકો 5 ઘરેતા કુનાકો લાઇન જૈસી 15 જાને બાટો તરફ વિશ્વાસીલો ભરપર્દો ર આકર્ષક ડિઝાઇન કા ગરગહના ખરીદ બિક્રી કરને ઠાઉ.
3: રેડિયો આદિ ખોલા 105.4 આપને ખ્યાલ રાખ્યું.